ભલ જઈએ આપ મુકત મોહે તારે કવન કવન કવન ગુણ કહીએ અંત નહીં કશ પારે લાખ લાખ લાખ કઈ કોરે